0: Στα Παράσκευα.
1: Σάρσα χουρεόβρι μου όλοι όπισε σου λέει με μέτσιλα.
2: Πάρσα όλοι τα νάρκα ο ζήλα.
3: Πουρνούτ, ράδιο δεν τα ρίχανε τε με βή.
0: Κβέλα ζε σάχαλι σου δε σα ίντερες στο κάτε τσέμα, είναι ο Μάνι.
1: Ρα το μιχο, ρε ουλίτσι αμ δελι παουστι κόνε μπατσούγγι.
4: Μην είχο πήγε ο τσέλτρο για χιούς τραβλε.
1: Με τάνκι στη ρίχαβη, ο Μάνι. Μπέχε, δε σπάρκο γε με τσέλε.
0: Μόι σμινετ καρτούλι κοινο σνα τσκοτεμι.
5: Σε ουσβι, μακ τάουσι ρο πράγκο κι δε όπας πάντι αρτίζερα.
6: Σεν σνα θεσαρεπ σαρτ δα ουρεγία. Τιτκο σαρα πέρι μομ χδαρα.
7: Ω, ραδιο σερκα μου ουσχανεζε.
0: Გამოიცანით ფილმები პირდაპირ ეთერში და დასაჩუქრდით ჩვენებურისგან.
8: შებრაცული გოჩი წემლი.
9: ჩემან ბესენ და რა ბესესში.
1: ფულზე უნდა თამაში, ვინც გამარჯოს იმას თუმანიო.
10: ფულიო? ფული რომ ხომდეს, არ ნებში რა გამარჯოს.
0: ორ შაბათს, ოთხ შაბათს და პარასკევს.
1: ოქროს სარაია საგიშენებს. ჩემს საკუთას რომ შეიძლება.
0: საღამოს 6-ზე.
11: მე რას მერჩით, რას მემართლებით? ჩემი მოგონილი სისტემა ხომ არ არის? ბერძნება მოიგონეს.
12: აგებს აქ ბოშორდი, დაიშენეს აქ.
0: კინომანი ჩვენებურზე.
13: ამინ
14: Yeah. Katie, da erta derti. Lex.